કાંઈ બંધ કરી દેલા જાય ભાઈ, દેવા કે દે કે બંધ કરી દેલા જાય, ડરા ગયેલો જા. ચલા જ હમ ગાના ગાય દેવા ગાવ છપ રહ્યા તની બનાવે પૈગૌર રે. આય આય આય ભાઈ.